0: rōyān lāngā tīngā rā shūyē tī māng chē rā bā tū chīng kām nī tēsō chē chī chī xē tī kā jāngā chīng rōyān tī kā jāngā chū gō rā bā ān chī sū tā lāb chī chī mū kā kē pē bī nā nī tīngā lō lā yā yāng kī rā kī chī lē tī tā tī kī rōyān tā chī wā rā shūyē nā kī rā chī tī kā sū nā
1: lāb chī hū bē kī lāb chī chī mū chī lō yā
0: xā nī lē sī lē sī jā yā lē tī xē tā 이 갑자기
1: 온
0: 줄 알아요. 아니, 레슬레스. 다 치수기라 기다. 아, 개갱기 지에 섬든 저기 좋아.
1: 예.
0: 레슬레스 로로. 다 제산 디난 로로 다 지 아, 제수 제신나 로로야. 다 제산 기랑 게 공로 쉬브는 시 아, 저양 잠브리리안 직수 뒤수 잠브로 와. 랍데 나 로로야. 다 지 아, 양 저양 다 저어요 교기 실례 시지 장으로 와.
1: 예.
0: 네 편도와 가르시도 그냥.
1: 다 통증내 제저 전화 레자. 아나